રીતે સમાર આદર કરણ દાવાસ આયત વાતાવક વર્તમાને વેલાય નવાના કોચ્ચર હોંદાયદ કેલા અપી કલ્પના કરનો એત અતીતે આયત વાતાવક વર્તમાને ટુ દાવેને નહ એતે સુંદર સ્મરણયાન જીવિત કાલે પુરામ અપીટ મતક કરન્ન પુલવાન એ મિહિર વિંદેન્ન પુલવાન નવત અતીતે એનવાનમ કિયા મેનેહ કરન્ન પુલવાન એય જીવિતયા